0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન્સ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો
0: ગોરખા રેડિયો.
3: प्रधानमन्त्री बालेन्द्र शाहले सरकारी उद्योग तथा संस्थालाई पुनः सञ्चालनमा ल्याएर प्रतिस्पर्धी बनाउन सरकारले प्राथमिकता दिएको बताउनु भएको छ. सामाजिक सञ्जाल मार्फत उहाँले केही बन्द तथा घाटामा रहेका संस्थानमा सुधारका संकेत देखिन थालेको दावी गर्नुभएको हो. प्रधानमन्त्रीका अनुसार नेपाल औषधि लिमिटेडले पछिल्लो चार महिना